માનિયો ઓઈન પરવારો પ્રાણિયો આ ધરતી રાજસ્થાન રી બીકારો જો ધાણો અલવર જીલમિલ જોત જગાવે હે ભારત મારે ગલે લગાવો મોતી જડિયા હાર રે ઓ સાવણરા બાદલિયા માને ચોખા લાગે રે એન પરવારો પ્રાણ્યો આ ધરતી રાજસ્થાન રી એન ધરતી રો મને અભિમાનિયો ઓઈન પરવારા પ્રાણ્યો આ

તો મન મારું બોલે મોયે ભણો ભણો ભણો ભણો ભણો. યહાં પેડી પર બેઠતે હૈ જો નિરક્ષર હૈ તો ઉનકે મંદર ભી ભાવ જગા. બચ્ચા કહેતા હૈ ખેતર ની જાઉએ મો તો ટાટો મેં ની જાઉ, ખેતર ની જાઉએ મો તો ટાટો મેં ની જાઉ, ધાયો ધાયો ઇસ કુલ

0: મારવાડી ગીતે હુકાકા પાટી બસતો લાવો નો લાવો નો ની જાવો બળદો મે મું ભણવા જાવું એ છોરા વાત પ્રેમેલની રે મેલની રે ની જાવો ભણવાને થો અરટે જાજે રે હો ભણે ભણે પટવારી બણ્યા ભણે ભણે કલેક્ટર ભણે ભણે પટવારી બણ્યા ભણે ભણે કલેક્ટર મનીએ ભણવા મેલો કાકા થોરા ગુણ ગાવો કાકા પાટી બસતો લાવો નો લાવો નો ની જાવો બળદો મેમો ભણવા જાવો મેરી આવાજ વનવાસી અંચલ તક ભી પહોંચતી હે મારે સ્કૂલ જાવું હો તુરે મોહી તો મોડો હો જો મારે હાથે વાળા મને ભી બેણે ગયા ને મું તો લારે રે જો મોઈ પાટી પેણ લાવી આલી રે સ્કૂલ સે તો જાઉ હે મન સોટે હોજે બેણીયા બેણાવી આલી રે બેણવું હી કે જાજો
1: हमारे यहाँ पर सिरू जिले में एक प्रसिद्ध मेला है सारणेश्वर जी का पड़ता है वहाँ पर कैसे गीत गाते हैं
0: हंडे सर रो मेड़ो आयो सेल फूलड़ा सरियो मई तो एवड़ मेले हंडे जैने टीकू दे जे सेल फूलड़ा મે તો પોતી મોલા નોમો થોરા વાસે લેયો સેલ ફૂલડા
1: યા કા બહુ હી ફેમસ મેલા હૈ જો તીન જિલો કા પડતા હૈ ગૌતમજી કા મેલા
0: હોઈ રે આકર અલક ભાઈડો ધનારી મે આયે

0: માયો હારા ભણવા જાવે હોય રે રમવા ખેલવાને જગ્યા પૂરીએ બાબે દીદી હોય રે વાપરવાને રૂપિયા મને મા બાપે દીદોડા રે
1: હોળી કે અંદર હમારે યહાં પર ચંગ પર ગીત ગાતે
0: મારો ભમર ભણિયોડો અંધારે કાગજ વાસે ઓ મારો ભમર ભણિયોડો અંધારે કાગજ વાસે ઓ એબીસીડી ગિનતી ને બારકડી વાસે રે ભમર ભણિયોડો બોલ ભમર ભણિયોડો ભમર સાથો ની કણે ભણાયા રે ભમર ભણિયોડો
1: ગુજરાત સે લગે હુએ હમ તો ગુજરાતી સંસ્કૃતિ કા હમારે ઉપર અસર હૈ ગરબે હમારે યહાં પર ખૂબ હોતે લેકિન ગરબે હમ મારવાડી લોગ હમારી મારવાડી ભાષામાં ગાતે
0: બંધુડા હો બંધુડા બંધુડા હો બંધુડા બંધુડા રે દાઈન જાઓ મોતો ઘર રે બંધુડા રે દાઈન જાઓ મોતો ઘર રે માથી